0: चाय।
1: अरे समझो, हो गया। रॉयल चाय है ना, अब भी बन जाएगी। सिर्फ पैकेट खोलो और गर्म पानी में घोल लो, चाय तैयार, वो भी रॉयल टेस्ट के साथ। रॉयल चाय, झटपट, कहीं भी, कभी भी।
2: આ સપ્ટેમ્બર પેરિસ માં ઇતિહાસ લખાઈ રહ્યો છે।
3: બીએપીએસ મંદિર નું ઓપનિંગ અને સ્ટાર ટૂર્સ તમને લઈ જઈ રહ્યું છે આ પવિત્ર યાત્રા પર।
2: યુરોપ ના 3-9 દિવસ ના ટૂર્સ,
3: ફ્રાન્સ, સ્વિટ્ઝરલેન્ડ, ઇટલી અને જર્મની સાથે
2: દર્શન પણ અને યુરોપ પણ।
3: સીટ્સ જલ્દી ભરાઈ રહી છે, આજે જ બુક કરો સ્ટાર ટૂર સાથે।
2: કોલ 02089002323 ધ સ્ટાર ટૂર્સ,
3: ટ્રાવેલ વન્સ એન્ડ યુ વિલ ટ્રાવેલ અગેન એન્ડ અગેન।
2: પ્રેમ, પાસ્ટ અને ફ્યુચર વચ્ચે અટકાયેલું એક દિલ,
4: તમને શું લાગે છે? હું અહીંયા સાચે વેડિંગ પ્લાન કરવા આવી છું।
2: વાંકી ચૂકી લવ સ્ટોરી, સ્ટારિંગ પૂજા જોશી, પરીક્ષિત તામલિયા, ભાવિન ભાનુશાલી, મિલોની જોન્સા, અ ફિલ્મ બાય ધ્વની ગૌતમ, રિલીઝિંગ ઓન 15th મે।
5: આ ફેમિલી વાળી ફિલિંગ ને મેં ત્યાં બહુ મિસ કરી છે।
6: લાઈક અ રેડિયો નેટવર્ક, પ્રાઉડ હોસ્પિટાલિટી પાર્ટનર, રગસન। ફીલ ગુડ ટ્રેક brought to you by Dairy Valley।
7: Soft and tender, like grandma's warm hug, Dairy Valley paneer is made with natural ingredients and zero preservatives. Visit dairyvalley.net।